કોઈ કર કૃપા રાખો રખવાલી બિન ભૂજી પશુ ભય બેતાલી ગુરુ કહે જાઓ ગાવરણી તું જાઓ કે કો રેખ કરું ગણ પૂજા